આપણ હંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: ब्रेक के बाद आप सभी का फिर से स्वागत है, जिसमें आज हम आपके लिए डेयरी फार्म से जुड़ी हुई बेहद ही महत्वपूर्ण जानकारियां लेकर आए हैं। तो आइए इस सिलसिले को आगे बढ़ाते हैं।
1: दुष्यंत के पिता हरीशचंद भाटी अपने इलाके का जाना माना नाम है। खेती और पशुपालन इनका पुश्तैनी काम रहा है। उनका कहना है कि बेटे को बड़ा आदमी बनना था, इसलिए MBA के बाद नौकरी की बजाय खुद का कारोबार विकसित किया।
0: दुष्यंत भाटी जी की सफलता के बारे में क्या विचार है उनके पिताजी श्री हरीशचंद भाटी जी का, आइए उन्हीं से जानते हैं, जो कि अपने क्षेत्र में बहुत ही प्रतिष्ठित है। तो हरीशचंद जी, आप अपने क्षेत्र में बहुत ही जाने माने व्यक्ति हैं और आपके सुपुत्र ने बहुत अच्छी पढ़ाई लिखाई की है, विदेश में पढ़कर आए हैं और उसके बाद उन्होंने डेयरी फार्मिंग को चुना। उनकी सफलता को देखते हुए आप क्या कहना चाहेंगे?
2: देखिए, जैसे कहावत है कि पूत के पैर पालने में पहचाने जाते हैं, तो ये शुरू से ही बहुत इंटेलिजेंट है और इसकी जो एजुकेशन है वो पहले नोएडा में हुई और फिर अमेठी में हुई, फिर ये इंग्लैंड चला गया और इसने वहाँ जाकर के फिर अपने को एक्सपोज किया और फिर मार्केटिंग में और दूसरी क्षेत्रों में इसने बड़ी संभावनाएं संभाली। और जब ये वहाँ से लौटे तब से 6 वर्ष पहले, तब हमने इसको ऑफर दिया था कि भाई आपको कोई अच्छा जॉब मिल जाएगा, तो इसने मना किया और कहा कि मुझे बिजनेस करना है। तो हम लोग किसान लोग हैं गुर्जर जाति से, तो हमारे यहाँ बिजनेस में एक रिस्क होता है और वो लेने के लिए गांव के बच्चे तैयार नहीं होते। तो इसने कहा कि मुझे बिजनेस करना, तो मैंने कहा कि भाई उसमें आपको क्या संभावना लगती है और नौकरी आप प्रेफर नहीं कर रहे तो आप ऐसा क्यों चाहते हैं? तो कहा कि नहीं, मैं इसलिए चाहता हूँ कि मुझे बड़ा आदमी बनना है। तो फिर मुझे लगा कि ठीक है भाई, बड़ा आदमी बनना है तो आप बड़ा आदमी बन जाइए। तो हमारी कुछ लैंड थी कासना में भी और जहाँ ये खड़े हैं यहाँ भी 60-70 बीघा ज़मीन है, तो हमने इनको कहा कि आप इसमें जो NCR के काम हैं बिल्डर्स लाइन वगैरह के, उसमें आप जाके देखिए। तो इसने स्टडी कराया तो इसका मन बिल्डिंग लाइन में, मकान बनाने में या फ्लैट बनाने में नहीं लगा। फिर ये नेचुरली जो हम लोगों के फोर फादर्स भी करते आए हैं दूध का काम और इस तरह का काम जो है गाय का भैंस का, तो वो हम लोगों का पुश्तैनी काम था। तो फिर इसने एक उत्तर प्रदेश सरकार के की एक स्कीम थी काम धेनु, और उसमें 1 करोड़ 30 लाख लेके और 1 करोड़ बैंक से 30 करोड़ अपना लगा करके इनिशियली उसको छोटे से रूप में 6 साल पहले पूरा किया। लेकिन क्योंकि फिर इसका माइंड बहुत फर्टाइल था तो वो बहुत छोटी चीज़ हो गई। फिर इसने इसको ऑटोमेटिक प्लांट में कन्वर्ट किया और फिर इसने एक रिसर्च की डेनमार्क में, दुनिया के दूसरे हिस्सों में इस कारोबार के बारे में, फिर पंजाब में स्टडी किया और फिर ये मुश्किल मिजाज से ये इसको लगा कि यहाँ काम करना चाहिए, तब इसने इसका काम शुरू कराया और फिर इसको ऑटोमेटिक बनाया। अब ये एक हाइजीनिक प्रोडक्ट है और जो नोएडा गेटर नोएडा में बोटलिंग से अभी तक वो दूध देता है और इसने एक लाइसेंस भी वर्ल्ड लेवल का ले लिया है, जिससे इसका घी भी अब दुनिया में जाएगा।
1: ग्रामीण अर्थव्यवस्था के विकास में डेयरी क्षेत्र का बहुत बड़ा योगदान है। एक उद्योग के रूप में ये 80 मिलियन यानी 8 करोड़ से अधिक ग्रामीण परिवारों को रोजगार देता है, जिनमें से ज्यादातर या तो छोटे और सीमांत किसान हैं या फिर भूमिहीन तबका।
0: डेयरी व्यवसाय का प्राथमिक उत्पाद दूध है, लेकिन इसके साथ ही और भी कई तरह के डेयरी उत्पाद हैं जिनकी बाजार में बहुत ही अच्छी मांग रहती है। तो आइए जानते हैं कि दूध और इसके प्रसंस्करण के क्षेत्र में किस तरह के विकल्प और किस तरह की संभावनाएं मौजूद हैं।
1: दूध से कई तरह के उत्पाद बनाए जाते हैं। इन उत्पादों को बनाने के मामले में उत्तर प्रदेश, महाराष्ट्र, हिमाचल प्रदेश और पंजाब के अलावा मध्य प्रदेश, राजस्थान और तमिलनाडु सबसे आगे है। हमारा देश बड़ी मात्रा में डेयरी उत्पादों का निर्यात भी कर रहा है, खासकर मक्खन, ऑयल, पाउडर के रूप में दूध और क्रीम, घी, लस्सी, पनीर, स्किम दूध पाउडर और पूर्ण दूध का निर्यात कई देशों में हो रहा है। 2022-23 के दौरान भारत से 67,573 टन डेयरी उत्पादों का निर्यात हुआ, जिनसे 2,27,000 करोड़ रुपए की कमाई हुई है।
0: डेयरी व्यवसाय पारंपरिक तौर पर भारतीय अर्थव्यवस्था का एक हिस्सा रहा है, लेकिन आज की तारीख में इसकी उपयोगिता और भी बढ़ती जा रही है। ऐसे में सरकार द्वारा भी इसे प्रोत्साहित करने के लिए कई तरह की योजनाएं चलाई जा रही है। आइए इसके बारे में जानते हैं विस्तार से।
1: राष्ट्रीय डेयरी योजना के विकास और स्टार्टअप इंडिया जैसी पहलों के कारण डेयरी फार्मिंग का बुनियादी ढांचा काफी बेहतर हो गया है। आत्मनिर्भर भारत के दृष्टिकोण के तहत इस क्षेत्र को अच्छा प्रोत्साहन मिला है। सरकार कई तरह की योजनाएं चला रही है। देसी बोवाइन नस्लों के विकास और संरक्षण के लिए राष्ट्रीय गोकुल मिशन है। पशुपालन और डेयरी किसानों के लिए किसान क्रेडिट कार्ड है। पशुओं की उत्पादकता और रोग नियंत्रण के लिए राष्ट्रीय डिजिटल पशुधन मिशन है। इसके अलावा राष्ट्रीय पशु रोग नियंत्रण कार्यक्रम के माध्यम से पशु आबादी के कानों में टैगिंग की जा रही है, ताकि पशुओं की बीमारियों का पता लगाने, निगरानी और नियंत्रण कार्यक्रम को आगे बढ़ाया जा सके।
0: उत्तर प्रदेश के गौतम बुद्ध नगर के मुख्य पशु चिकित्सा अधिकारी डॉक्टर विपिन कुमार अग्रवाल इस वक्त हमारे साथ मौजूद है। डॉक्टर विपिन, स्वागत है आपका। सबसे पहले आपसे जानना चाहेंगे कि कौन कौन सी योजना है खास तौर पर जो चलाई जा रही है, जिसका जो पशुपालक है वो लाभ ले सकते हैं, जो डेयरी उद्यम से जुड़ना चाहते हैं।
2: धन्यवाद मैडम। अभी वर्तमान में केंद्र सरकार के सहयोग से नेशनल डेयरी डेवलपमेंट बोर्ड के द्वारा एक बहुत ही महत्वाकांक्षी योजना ब्रीड मल्टीप्लीकेशन फार्म जो लॉन्च की गई है, इसका मुख्य उद्देश्य यह है कि जो हमारी भारतीय ब्रीड्स हैं, भारतीय नस्लें जो विलुप्त होती जा रही हैं, उनका संरक्षण किस तरह से हम कर सकते हैं। यह बहुत ही महत्वाकांक्षी योजना है। इसका टोटल प्रोजेक्ट कॉस्ट लगभग 4,01,00,000 रुपया का है। इसके लिए आप ndb.coop की साइट पर जाकर अपना आवेदन कर सकते हैं। इसके लिए इसमें लगभग 5 एकड़ जमीन की आवश्यकता होगी, जिसमें आपको 200 भारतीय नस्ल के पशु पालने होंगे, जिसमें कि प्रत्येक साल आपको ये मानते हुए कि 50% जानवर आपके गाभिन हो जाएंगे, तो उनसे हम अगर मोर्टेलिटी रेट निकाल भी दें तब भी 90 बछिया आपके पास मौजूद रहेंगी। उन 90 बछियाओं को आपको सेल आउट कर इसके फार्म को आगे बढ़ाना है। ये योजना की सब्सिडी आपको प्रत्येक 4 चरण में, जैसे जैसे आप काम कंप्लीट करते जाएंगे, उसी दशा में आपको 50-50 लाख रुपए की कर 4 बार में आपको योजना की सब्सिडी केंद्र सरकार द्वारा प्रदत्त कर दी जाएगी।
1: बेहतर डेयरी कारोबार के लिए 4 बातों का होना जरूरी है। पहला है अच्छी नस्ल के सांड से गर्भाधान, दूसरा है आहार, तीसरा साफ सफाई, रोग प्रबंधन और टीकाकरण, और चौथा है पेट के कीड़ों की दवा दिलाना।
0: डॉक्टर विपिन, डेयरी उद्योग जो है इसमें भी कई तरह की नई तकनीकें अब आ गई है, खासतौर पर अगर नस्ल सुधार की बात करें या फिर उत्पादकता बढ़ाने के लिए, तो ऐसे में किस तरह की योजनाएं और हैं जिनका लाभ ले सकते हैं पशुपालक?
2: जो मेन तकनीक या अभी हमारे सामने जो निराश्रित गौवंश की समस्या आ रही है, उसके निदान के लिए लगातार प्रयास किए जा रहे हैं। उसी कड़ी में हम लोगों ने एक बहुत ही अच्छा, हमारे वैज्ञानिकों ने बहुत ही अच्छा एक अभिनव प्रयोग किया है, जिसका लगातार हम ट्रायल कर रहे हैं। अभी इसी कड़ी में हमारे पास वर्गीकृत वीर, जिसको कि सेक्स सॉर्टेड सीमेन कहते हैं, उसके द्वारा हम अब पशुओं में कृत्रिम गर्भाधान की योजना का संचालन कर रहे हैं। और बहुत ही हर्ष की बात है कि इसकी अगर हम मार्केट कॉस्ट देखें तो लगभग 1,250 रुपए थी, लेकिन विगत वर्ष तक सरकारी लेवी इसकी जो थी वो 300 रुपया ली जा रही थी, लेकिन कृषक भाइयों को और पशुपालक भाइयों को सुविधा देने के लिए इस कृत्रिम गर्भाधान की शुल्क केवल 100 रुपए कर दी गई है। इसमें ये एश्योर्ड है कि आप जो भी जानवर कराएंगे उसमें 90% तक केवल फीमेल काफ ही बॉर्न होगा। जब फीमेल काफ बॉर्न होगा तो मेल काफ की जो समस्या है उसका निदान हो जाएगा, क्योंकि मैकेनाइज युग में ट्रैक्टर वगैरह का काम खत्म हो चुका है, इसलिए मेल काफ की उपयोगिता काफी कम हो चुकी है। तो मेरा आप लोगों से अनुरोध है कि आपके निकटस्थ जो भी पशु चिकित्सालय है उस पर आप जाकर वर्गीकृत वीर से अपने जो भी, अभी हमारे पास केवल गौवंशीय पशुओं का वर्गीकृत वीर उपलब्ध है, बहुत ही जल्दी महीष वंशियों का भी वर्गीकृत वीर उपलब्ध हो जाएगा। साथ ही साथ गवर्नमेंट इस पर आगे भी कार्य कर रही है कि भ्रूण प्रत्यारोपण तकनीक, जो कि अभी हमारे पास लैब में है, लैब टू लैंड तक आने में उसको थोड़ा सा समय है, लेकिन आगे हम उस तकनीक का भी प्रयोग फील्ड में करेंगे।
1: 70 के दशक में हमारा देश दूध की कमी से जूझ रहा था। प्रति व्यक्ति दूध की दैनिक उपलब्धता घटकर 107 ग्राम रह गई थी। तब देश में श्वेत क्रांति का सूत्रपात किया गया। इस क्रांति के जनक डॉक्टर वर्गीस कुरियन है। डेयरी क्षेत्र की जो सफलता आज हम देख रहे हैं उसमें इस क्रांति का बहुत बड़ा योगदान रहा है। दूध उत्पादन बढ़ाने को लेकर भारत ही नहीं दुनिया भर में कोशिशें हो रही है। हर साल 1 जून को विश्व दुग्ध दिवस के रूप में मनाया जाता है। भारत अलग से डॉक्टर कुरियन की जयंती 26 नवंबर को राष्ट्रीय दुग्ध दिवस के रूप में मनाता है।
0: आज के कृषि के कार्यक्रम में कि किस तरह से आज के युवा डेयरी क्षेत्र से बढ़ चढ़कर जुड़ रहे हैं, नवाचार कर रहे हैं, न सिर्फ अपनी आर्थिक स्थिति को सुदृढ़ कर रहे हैं बल्कि दूसरों के लिए भी रोजगार के अवसर पैदा कर रहे हैं।
3: तो किसान भाइयों, यो तो आज नो कार्यक्रम खेतीवाड़ी। आज ना खेतीवाड़ी कार्यक्रम में आपुई वात हामली गेंदा ना फूल नी खेती नी वात्यो अने कार्यक्रम नी बीजी कड़ी में आधुनिक तरीका देखी दूध उत्पादन नी वात्यो। किसान भाइयों, हम रोज तमारी हारू एवा खेतीवाड़ी देखा जोड़ायेला मुद्दा अने खेतीवाड़ी नी समस्याओ अने तीना समाधान नी वात्यो पन लावी से अने नवी नवी खेती नी तकनीकी वात्यो पन लावी से। किसान भाइयों, हमू आशा करी से कि हमारा झाबवा जिला ना किसान भाई ये बड़ी बातें हामले अने आपड़ी खेतीवाड़ी ना क्षेत्र में सुधार करे अने असल मोटो मुनाफो कमाई सके। तो किसान भाइयों, आ सारू बस एतरी बात, केम की हाल समय थाई गयो से बीजा कार्यक्रमों नो। हूँ आरजे राकेश लू से तमारी देखी इजाजत, पण तमु जाजो मती कई था, हामलता रेजो झाबवानी आवाज पर सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM पर तमारा आज रेडियो खतवार आरजे राकेश नी हाते। હું છે આરજે રાકેશ
4: અને હું છે આરજે કમતા ડામોર।
3: તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર। નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર। હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે। અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે। તો કિસાન ભાઈઓ, આજ આપણા ખેતીવાડીમાં ચર્ચાનો વિષય રહેવાનો છે સબ્જી વર્ગી ખેતી। જેવી રીતે કિસાન ભાઈઓ, હમણે આપણી આપણા ખેતરોમાં ફસલીઓ ઓરી દે દીધો છે અને ઉગી પણ નીકળ્યો છે। ઘણી ઘણી જગ્યાએ હાવ ડોરા પણ સાલવા માંડી ગયા છે। એવી રીતે કિસાન ભાઈઓ, હાવ આપું સબ્જી વર્ગી ખેતી પર બી ધ્યાન દેવું જોઈએ। જ્યાં આપણી સબ્જી કરવા સારું જમીન છોડી સાંડી એનામાં હાવ આપું સબ્જીઓનો રોપ રોપવો જોઈએ। તો કિસાન ભાઈઓ, આજના કાર્યક્રમની સૌથી પહેલી કડીમાં આપું વાત્યો સાંભળવાના છે ટમાટરની તકનીકી ખેતીના બારામાં। અને બધી વાતો વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી। તો કમતા ડામોરજી, આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને વાત વતાડો ટમાટરની તકનીકી ખેતીની।
5: કિસાન સાથે ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ ટમાટરની સંરક્ષિત ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે। કિસાન સાથે, ટમાટરની ખેતી અલગ અલગ તરફથી કરી જાય છે, પણ અસલી ફસલ હારું અને અસલી ઉત્પાદન લેવા હારું અને જ્યાદા સે જ્યાદા મુનાફો લેવા હારું તો અસલ જળ નિકાસી વાળી દોમટ મિટ્ટી ઘણી લાભકારી રહેશે। તો કિસાન સાથીઓ, તીનથી કિસાન ભાઈઓને ઘણી અસલ તરીકાથી લાભ થાય છે અને ખેતી કરવામાં ખર્ચો બી કમ આવે છે અને તીનમાં કઈ પ્રકારની બીમારીઓ બી એનમાં કમ લાગે છે। તો એના હારું 6-7 જો pH માન અસલ માન્ય જાય છે અને ટમાટરની ફસલ હારું ઉઠેલી ક્યારીઓ બનાવી લેવાની અને જમીનથી 10-15 ઇંચી તક ઊંચીઓ ઉઠેલીઓ રહેવી જોઈએ। ક્યારીઓ બનાવતા વખત મીટીને અસલી તરફથી મેળવીને ક્યારીઓ બનાવવી જોઈએ અને અસલી તરફથી ભૂરભૂરી કરી લેવાની, તેમાં જરૂરતને અનુસાર ખાતર મેળવવાનું અને ઉઠેલી ક્યારીઓ રહેવાથી એને કારણ ઉગવાવાળા જો ફળ જમીન પર ભી ની લાગી પાય અને ખરપતવાર ભી કમ રહેશે। તો કિસાન સાથીઓ, બીજની દર 1 હેક્ટર ક્ષેત્રમાં ફસલ ઉગાડવા હારું નર્સરી તૈયાર કરવા હારું લગભગ 350 ગ્રામ થી લગાડીને 400 ગ્રામ બીજ તક કાફી અસલ પર્યાપ્ત રહેશે અને ઇનથું કમ થઈ જાય તો હાંગણું કમ પડે છે અને ઇનથું જ્યાદા બી નહીં રહેવું જોઈએ। તો કિસાન સાથીઓ શંકર કિસ્મી હારું બીજની માત્ર 150-200 ગ્રામ તક પ્રતિ હેક્ટર તક કાફી અસલ રહેશે. તો કિસાન સાથીઓ કિસ્મીઓ ટમાટરની કિસ્મીમાં દેખ્યું જાય તો કિસાન ભાઈઓ પૂસા સદાબહાર, પૂસા રૂબી, અર્કા વિકાસ, સોનાલી, પૂસા શીતલ, પૂસા રોહિણી, પૂસા 120 અને પૂસા અર્લી ડવાર્ફ, પૂસા હાઇબ્રિડ 1, પૂસા હાઇબ્રિડ 4 અને પૂસા હાઇબ્રિડ 2, શેડ નેટ અને પાલી હાઉસમાં અવતાર, અર્કા મેઘાલી, અર્કા સુરભી. તો કિસાન સાથીઓ ઈ કિસ્મે થયો અને હાઉ નવસરી કિકમ તૈયાર કરવાની. તો નર્સરી તૈયાર કરવા હારું જુલાઈ મહિનામાં પોધો તૈયાર કરવા પડે છે અને એક એકર ખેતરમાં ટમાટરની પોધ રોપવા હારું જુલાઈ મહિનામાં 2 ડિસમિલ પરિક્ષેત્રમાં ટમાટરના બીજોની નવસરી નાખવાની. એના હારું ખેતરને એક ભાગમાં ક્યારીઓ બનાવીને ગોબરનું ખાતર નાખવાનું અને 2 ઇંચી ઉઠેલી મિટ્ટી તૈયાર કરીને દેશી યા ફેર શંકર બીજની બોવાઈ કરવાની અને પોધા તૈયાર થવા પર ખેતરમાં ઈહુની રોપાઈ કરી દેવાની. તો કિસાન સાથીઓ એ વાત થઈ નવસરી તૈયાર કરવાની. અને નવસરી તૈયાર કરતા વખત કિસાન ભાઈઓને પૂરું માલમ રહેવું જોઈએ કે નવસરી તૈયાર કરે બીજની બોવાઈ કર્યા બાદમાં તેના ઉપરથી સિહળો રહેવો જોઈએ અને યા હોઈ શકે હોનું ટાટલું રહેશે, ટાટણું રહેશે હોણના ટાટણાથી યા ફેર ખાકરાના ડોરાથી યા ફેર પરાળથી તેનાને ઢાંકીને અસલી તરેથી પોધાનો રોપણ કરવો જોઈએ. તીનથી મય ભાપ વળે અને જો ઉગવાવાળા જો પોધા છે ત્યાં અસલી તરેથી ત્યાં ઉગી શકે. તો કિસાન સાથીઓ બોવાઈનો સમય, તો ટમાટરની ફસલને આપું 2 વારી લગાડી છે, ખરીફ હારું જુલાઈથી ઓગસ્ટ અને રબીમાં રબી હારું ઓક્ટોબરથી નવેમ્બરના આખરી તક બોવાઈ અને રોપાઈ કરી જાય છે. તો કિસાન સાથીઓ ઉર્વરકની માત્રા રોપાઈના 1 મહિના પહેલું ગોબર યા કમ્પોસ્ટનું અસલ ગળેલું અને હાડેલું ખાતર જો પુરાણું ખાતર રહેવું જોઈએ અને 20-25 ટન પ્રતિ હેક્ટરના હિસાબથી અસલી તરફથી મીટીમાં મેળવી નાખવાનું. તો કિસાન સાથીઓ ફોસ્ફરસ અને પોટાશનો જો માત્રા જો તેનો ક્રમ રહેશે 60 અને 50 કિલોગ્રામ માત્રા રોપાયતું પહેલું અને ભૂમિમાં પ્રયોગ કરવાનું અને બાકી નાઇટ્રોજનની આદિ માત્રા અને ફસલમાં ફૂલ આવવા પર એના ટાઈમ પર એનો પ્રયોગ કરવાનો. તો કિસાન સાથીઓ ટમાટરમાં હાઉસ સિંચાઈ, ટમાટરને નમીની જરૂરત રહેશે અને એમાં જ્યાદા યા કમ થવાની બેહે હાનિકારક રહેશે અને મોસમના અનુસાર ગરમીમાં 6-7 દિનના અંતરાલ પર સિંચાઈ કરતું રહેવાનું અને તાડના દનોમાં 10-15 દિનના અંતરાલ પર ટમાટરમાં પાણી આલતું રહેવાનું અને જમીનના અનુસાર બી કિસાન ભાઈને ધ્યાન રાખવું પડે છે કઈની જમીન પાતળી રહેશે અને કઈની ગેહરી જો જાડી રહેશે. તો ગેહરી જમીનમાં કમ પાણી લાગે છે અને જો પાતળી જમીન છે તેમાં નમીની બાર બાર કમી થાય છે તેના હારું તેમાં આપણે કિસાન ભાઈ નમી દેખીને તેના હિસાબથી પાણી ફેરતું રહેવાનું. એ વાત થઈ હાવ સિંચાઈની અને કિસાન ભાઈઓ હાવ તમને હું નિંદાઈ ગુડાઈ અને પોધાને ટેકો આલવાના બારામાં જાણકારી બતાડો. તો પોધાને ટેકો આલવાનો અને નિંદાઈ ગુડાઈ કિકમ કરવાની તો એનામ દેખી જાય કિસાન ભાઈઓ ફસલની હાથે અક્ષર જો ખરપતવાર જો દરોડી છે એવા કઈ પ્રકારના ખરપતવારના ઝાડકા ઉગી જાય છે અને આવશ્યક પોષક તત્વ અને પૂરી તરફ પોધા તકની પૂગવા દેશે અને ત્યાં વસમાં તિનાન ખાઈ જાય છે. કઈ પ્રકારનું આપણું ખાતર આલીએ ત્યાં બી તીનાને નિંદણી જો છાડકા છે ત્યાં તીનાન ખાઈ જાય છે અને આપણા અસલી પોધા છે ટમાટરના તીના પોધાને ત્યાં નહીં પનપવા દે. તેની હારું આપણ કિસાન ભાઈઓને સમય સમય પર નિંદાઈ ગુડાઈ કરીને ખરપતવાર નીકળતું રહેવાનું અને ટમાટરમાં ફૂલ આવવાના ટાઈમ પર અને પોધામાં ટેકો આલવો જોઈએ. ખાસ કર ટમાટરમાં જો લાંબી બળવાવાળી જો વેલા રહેશે તેની કિસ્મી ટેકો આલવાની ઘણી જરૂરત પડે છે અને એમાં ફળ અને મીટી અને પાણીના સંપર્કમાં નહીં આવવા જોઈએ. તેની હારું આપણે ટેકો આલીને તાર બાંધીને તેના ઉપર ટાંગવા પડે છે. તો કિસાન સાથીઓ તેના ફળ સ્વરૂપ ફળ હડે બી નહીં અને એવી કઈ પ્રકારની સમસ્યાઓ તેમાં નહીં આવે છે. ટેકો આલવા હારું રોપાઈના 30 થા લગાડીને 45 દિનની બાદમાં વાહડા યા ફિર લાકડાના જો ડંડા છે તેના લાકડાના ડંડાથી તેની ઊંચાઈ પર તાર બાંધીને પૌધાને હુતળીની સહાયતાથી આપું. એક તરફથી તેમાં અસલ ગુણવત્તા વાળ જો ટમાટર રહેશે તેમાં વેલાને આપું તેની ઉપર સલાડી શકી તાકી જેતરી બી ફસલ જો કિસ્મે છે તેની ગુણવત્તાના આધાર પર ટમાટર છે તેનું ઉત્પાદન બી તેના સહી મળી શકે. તો કિસાન સાથીઓ તોડાઈ તો ઓગસ્ટમાં રોપેલા જો પૌધા હે ટમાટરના તીનમાં ઓક્ટોબરમાં ફળ આવા લાગે છે અને ફસલ 75 દિનથી લગાડીને 100 દિનોમાં તોડાઈ હારું તૈયાર થઈ જાય છે. જેર ફળનો રંગ હળકો રાતો થવા ચાલુ થઈ જાય અને એની અવસ્થામાં ફળોની તોડાઈ કરી લેવાની. નજદીકી બજાર મતલબ મેરે આપણે જો બજાર પડે છે તીનમાં મોકલવા હારું અસલી પાકેલા ફળોની તોડાઈ કરવી જોઈએ જે પૂરી તરહથી પક્કા થઈ ગયા હોય પરિપક્વ તિનાન બોલે છે અને અસલી થઈ જાય તિનાન આપણ તોડીને તિનાન આપણું માર્કેટ તક લઈ જઈ શકીએ. તો કિસાન સાથીઓ ટમાટરનો ઉત્પાદન તકનીકી નેટ શેડના અંતર્ગત બી કરી શકે અને ગરમીના દિનોમાં શંકર ટમાટર નેટ શેડમાં આસાનીથી ઉગાડી જઈ શકે છે. તો કિસાન સાથીઓ એના હારું 35% વાળી નેટ શેડનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ નેટ શેડના અંતર્ગત જો ક્યારીઓથી ક્યારીઓની જો દૂરી છે 80 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 40x60 સેન્ટીમીટર રાખવી પડે છે. શરૂઆતી સ્તર પર એન અને કે પ્રત્યેકની 50 કિલોગ્રામ અને પી પોટાસ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી નાખી જાય છે અને ફર્ટિગેશનના સમય પર કિસાન ભાઈઓ એન અને કે પ્રત્યેકની જો 200 કિલોગ્રામ માત્રા હુદા તરીકાથી આલવી પડે છે. તો કિસાન સાથીઓ પાલી હાઉસના અંતર્ગત ટમાટરની ઉન્નત ઉત્પાદન તકનીક કી કમ કરે છે તો તેની જાણકારી બી થોડી સાંભળી. તો જો સુમાહના દિનોમાં જો વરસાદના મોસમમાં પાલી હાઉસના અંતર્ગત ઇન્ડિટર્મિનેટ પ્રકારથી શંકર ટમાટર બી ઓરી શકી. તેના હારું મીટીમાં દેશી ખાતર કમ્પોસ્ટ કાયર મજ્જા અને રેતનો જો મિશ્રણ છે 2:1:1 એના મિશ્રણ કરીને એનો ઉપયોગ આપણું કરી શકીએ. શરૂઆતમાં એનપીકે હરેકને 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની દરથી ઉપયોગ કરે છે અને એની બાદમાં ફર્ટિગેશનમાં એનપીકે પ્રત્યેકને 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરથી ઉપયોગ કરવો પડે છે. તો કિસાન સાથીઓ પાલી હાઉસમાં 50 માઇક્રોનની પાલીથન મલ્છનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ હાવ ટમાટરમાં રોગ અને તીહુનો નિયંત્રણ. તો કિસાન સાથીઓ ટમાટરમાં રોગનું નામ છે આદ્રગલન અને યો હંમેશા ફંગસને દ્વારા ફેલે છે અને યો પોતશાલામાં હી પેદા થઈ જાય છે જ્યાં આપણું રોપ તૈયાર કરીએ છીએ. તો કિસાન સાથીઓ એના નિયંત્રણ હારું બીજને 3 ગ્રામ થાઇરમ 3 ગ્રામ કેપ્ટાન પ્રતિ કિલો બીજની દરથી ઉપચારિત કરીને કિસાન ભાઈને ઓરવાનું. નર્સરીમાં જો બોવાઈથું પહેલું થાઇરમ અને કેપ્ટાન 4 થી લગાડીને 5 ગ્રામ પ્રતિ વર્ગ મીટર ની દરથી ભૂમિમાં મેળવવાનું. નર્સરીની આસપાસની ભૂમિને 4 થી 5 ઇંચી તક ઉપર ઉઠેલી રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ પછેથી અંગમારી યો રોગનું નામ છે અને યો રોગ પૌધાના પાયડા અને કઈની બી અવસ્થામાં યો થાય છે. ભૂરા અને કાળા બેંગની રંગના પાયડા ઉપર ધબ્બા બની જાય દેખાઈ દેશે અને તેને કારણ આખરીમાં પાયડા પૂરી રૂપથી ઝોળસી જાય છે અને કોકડાઈ જાય છે. તો કિસાન સાથીઓના નિયંત્રણ કરવા હારું મેનકોઝે 2 ગ્રામ અને કાપર ઓક્સીક્લોરાઇડ 3 ગ્રામ રીડોમિલ MZ 3 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાથી આપણું એના રોગનો નિયંત્રણ કરી શકીએ. તો કિસાન સાથીઓ એક ઓર રોગ હે પાયડાનો ધબ્બા રોગ. તેનાને બેક્ટેરિયલ ધબ્બા રોગજનક પૌધાથી हगला भागों पर घावों नो उत्पादन जगह जगह घाव पड़ेला टमाटर में करना कैसे अने तीना पायड़ा थूड़ फूल अने फल शुरुआती पायड़ा अने लक्षण एक पीला रंगना प्रभामंडल तो घेराई जाए से अने त्या नाना गोल थी अनियमित गहरा घावों जेवी रीते देखाई दे से घाव पायड़ा थी जो किनारा से तीना आगाड़ीना भागों पर 3-5 मिलीमीटर व्यासना आकार में बढ़ोतरी करवा लागे से प्रभावित पायड़ा पर एक झुलसन जेवी देखाई दे से अने अनेक स्पाट थाई जाए से अने इन्हा पायड़ा पीला पड़ी जाए से अने बाद में यहाँ रंग बदली जाए अने इहोना निचला पौधाना जो निचला जो हिस्सो रहे से त्या पायड़ा झड़वा लागे से अने पौधो बाद में मरी जाए से। तो किसान साथियों इना नियंत्रण करवा हारू नवसरी नी बेड तैयार करवा तो पहलू मिट्टी धूप मा तड़काम तैयार करवी जोई ताकि ऊपर ज्यादा सीहड़ो नहीं रहेवो जोई अने बीज ने स्ट्यूडोमोनास क्लोरोसेस 10 ग्राम प्रति किलोग्राम बीज थी उपचारित करवानथी इना रोगनो नियंत्रण किसान भाई करी सके से। तो किसान साथियों कीट प्रकोप नो नियंत्रण तब टमाटर में किसान भाइयों ने पायड़ा सूर्गक कीट लीफ माइनर या कीट पायड़ा में सांदी हार का सुनहरा सुरंग बनाई नाखे से इना रंगनियो अने इहुन मा मैथा पायड़ा या खावा लागे से। तो किसान साथियों ना नियंत्रण करवा हारू जो आपड़ो पौधो इन बीमारी तो ग्रसित थाई गयो होती ना पौधा ने निकाली ने खत्म कर देवानो डाइमिथोएट 2 मिलीलीटर मिथाइल डेमिटोन 30 ईसी 2 मिलीलीटर प्रति लीटर पानी ना हिसाब थी मेलवी ने छिड़काव करवा थी आपू इहनो नियंत्रण करी सकी। तो किसान साथियों टमाटर पर जो फल छेदक जो टमाटर ऊपर काणो कर नाखे से तो तीना हारू किसान भाइयों इना ने यो कीट टमाटर मा सब तो पहलो ज्यादा थी ज्यादा नुकसान पहुंचाड़ वालो कीट से अने मादा कीट पायड़ा ना निचला जो सतह रहे से पायड़ा नी बूंदे नी परत मा निशा ईंडा मेले से अने जो जाड़ीदार रहे से तीन मा ईंडा मेले अने इना टमाटर अने फळो ने काणा करीने जो फल जो टमाटर नो अंदर नो महीनो गुदो गाप खाई जाए से। तो किसान साथियों इना नियंत्रण करवा हारू टमाटर नी हरेक 16 पंक्तियों पर ट्रेप फसल ना रूप मा अने एक पंक्ति गेंदा लगाड़वा जोई तो एक ओळ मा गेंदा लगाड़वा जोई अने जेवी रीते आपू ओळिया काढी थोवर ना। तो किसान साथियों जरूरत पड़वा पर लीमड़ा नो बीज नो अर्क 5% या NPHV 250 मिलीलीटर प्रति हेक्टर इमामेक्टिन बेंजोएट 5 SG 1 ग्राम 2 लीटर स्पेनोसेड 50 SC 1 मिलीलीटर 4 लीटर या डेल्टा मेथ्रीन 2.5 EC 1 मिलीलीटर पानी नो इस्तेमाल करवानो इनथी आपू इनो नियंत्रण करी सकी अने किसान साथियों बीजो रोग से सफेद मक्खी अंग्रेजी मा इनान व्हाइट फ्लाई ना नाम थी जाने से या कीट पायड़ा नो रोस हुई जाए से अने वायरस जनित रोगों नो प्रसार करे से। तो किसान साथियों इना नियंत्रण हारू रोपाई तो पहलू पौधा ने जेड़ियों ने आधा घंटा हारू इमिडा क्लोरोपीड 1 मिलीलीटर 3 लीटर पानी में घोली ने इना ने डुबाड़ी राखवानो। नवसरी में 4 मेशनी नायलॉन कशकड़ानी नेट ने ढाकीने राखवानो। तो किसान साथियों लीमड़ानो अर्क 4% या डाइमिथोएट 30 EC नी 2 मिलीलीटर या मिथाइल नी डेमिटोन 30 EC 2 मिलीलीटर अने प्रति लीटर पानी ना हिसाब थी मेलविन छिड़काव करवाथी आपु इना पर नियंत्रण करी सकूं। टमाटर नी उन्नत खेती नो मुख्य उद्देश्य तो किसान साथियों उन्नत खेती नो मुख्य उद्देश्य लगातार उपज लेवा हारू अनुकूल स्थिति ने बनाई रखवा हारू संरक्षित संरचना अने ज्यादा या कम लागत ना पाली हाउस नेट हाउस ने टनल सुरंग आदि किसानों हारू उपयोगी से उन्नत खेती हारू स्थान सुलभ रहेवो जोईए जातर પર્યાપ્ત ધોળ આવતી હોય અને પાણી ભેળું ન થવું જોઈએ. તો કિસાન સાથીઓ, રોગોને કમ કરવા હારું નવા જગાનો ચયન કરવો જોઈએ અને મીઠી જળ નિકાસી બલોઈ મીઠીની હાથે કાર્બનિક પદાર્થ 2.0% થી જ્યાદા રહેવો જોઈએ. તો કિસાન સાથીઓ હર પ્રકારના કીટો અને પ્રકોપની પ્રારંભિક અવસ્થામાં લીમડાનું તેલ 5 મિલીલીટર પાણીમાં ઘોળીને છિડકાવ કરવાનો. તો કિસાન સાથીઓ, હાવ એ વાત થઈ કીટનાશક અને તીવની દવાઈઓની અને હાવ એની તોડાઈ. ટમાટરની તોડાઈની અવસ્થામાં કઈ પ્રકારના એવા ઉગ્યા જવાવાળા ઉદ્દેશ જેસે બજારની માંગના અનુસાર અને તીહુના આપણા ભાડા કિરાયા દિનાન બોલી આપણું પરિવહનની દૂરી પર નિર્ભર કરે છે. અગર આસપાસના બજારમાં અગર કિસાન ભાઈઓને વેચવું હોય તો ફળ પાકવાથી પહેલું તોડ લેવા જોઈએ અને એનાને શેટી બજારમાં લઈ જવા હોય તો કિસાન ભાઈ એનાને કેરેટમાં ભરીને આધા કાસા જો પૂરી તરહથી ટમાટર બની ગયો હોય અને તેના બીજ પક્કા થઈ ગયા હોય એવી અવસ્થામાં કિસાન ભાઈને તેનાને અસલી છટણી કરીને નાના નાના અને મોટા મોટા અલગ અલગ કરીને કિસાન ભાઈ તેનાને આસાનીથી મંડી તક લઈ જઈ શકે છે. તો કિસાન સાથીઓ, એ વાત થઈ ટમાટરના જો મંડીની વાત છે અને તોડવાનો તરીકો. તો કિસાન ભાઈને ટમાટર તોડતા વખત ઘણી ધ્યાન રાખવી જોઈએ તાકે તીહુના બીજા આવવાળા ફૂલું બી નહીં કરવા જોઈએ અને તોડતા વખત તીનાને હાથે કેરેટમાં તોડવું જોઈએ અને એવા પ્લાસ્ટિકના નરમ બર્તનમાં નહીં તોડવા જોઈએ જાકી ત્યાં આપું તોકવા જઈએ અને જેવી રીતે ટોપલું નમી જાય શબ્દાઈ જાય છે તો તેની હારું ઈનાને કેરેટ બી કિસાન ભાઈને રાખવું જોઈએ. તો ઉપજ અગર દેખી જાય કિસાન ભાઈઓ તો ફસલની ઉપજ બુવાઈની વિધિ અને સમય પર ખાતર અને ઉર્વરક અને મીટી પરીક્ષણના આધાર પર કઈ પ્રકારના એવા પોષક તત્વ તીનમાં દેખ્યા બાદમાં તીહુની ઉપજ તીહુની દવા સેવા સાકરી પર નિર્ભર કરે છે. અને ટમાટરની ઔષધ ઉપજ 300 થી 350 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક મળે છે. તો કિસાન સાથીઓ, અસલી ઉત્પાદન તકનીક અને ઉન્નત પ્રભેદ અપનાવવા હારું 700 થી 1000 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક ઉત્પાદન કિસાન ભાઈને મળી જાય છે. તો કિસાન ભાઈઓ, ભંડારણ બજારમાં અગર માંગ કમ થવા પર ટમાટરને થોડા દિનો તક આપણું ભંડારણ બી કરી શકીએ. જેવી રીતે પરિપક્વ લીલા ફળોને 12 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર 30 દિનો તક કિસાન ભાઈ એનાને આરામથી આવરી શકે, જ્યાં પર તેનો 4.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર 40 દિનો તક એના રખી જઈ શકે છે. તો કિસાન સાથીઓ, 10 દિનો તક એના રખી જઈ શકે છે. તો એનાને ઉપરોક્ત ભંડારણના ટાઈમ પર અપેક્ષિત આર્દ્રતા 65 થી 70% તક એની રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ, મેં આજ તમને ટમાટરની ખેતી કરવાની કઈ પ્રકારની ઘણી એવી જાણકારીઓ સાંભળાવ્યો અને એવી ખેતીવાડીની અસલ અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ.
3: હું છે આરજે રાકેશ
4: અને હું છે આરજે કમતા ડામોર.
3: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબુઆના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, હવે સાંભળી આપું આપણા ઝાબુઆ જિલ્લામાં આદિવાસી સમુદાયમાં જે લાડલાડિયા પૈણે અને તેમાં જો ગાવે તો ઘણું મજાનું અને અસલ ગીત સાંભળીને પાછા ભેળા થાય હું કાર્યક્રમ ખેતીવાડીમાં.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં હા બાપુ વાત્યો સાંભળવાના છે અદરક એટલે આદાની ખેતીના બારામાં. જેવી રીતે કિસાન ભાઈઓ બજારમાં હાવ આદાની જો માંગ બળી ગઈ છે, ઇનાન ભાલતું જાય આપુન આદાની ખેતી કરવું જોઈએ થોડી ઘણી, અને એ બધી વાતો હું હાવ તમારી વસમાં લઈને આવી ગયો છે અને વતાડે મારો સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો કમતાજી આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને અદરક એટલે આદાની ખેતીના બારામાં અસલ વાતો વતાડો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને અદરકની બીજ ઉત્પાદન તકનીકના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છું. કિસાન ભાઈઓ, અદરક મુખ્ય રૂપથી ગરમ જળવાયુ ક્ષેત્રની ફસલ છે. એનો પ્રયોગ પ્રાચીન કાલથી મસાલા અને તાજી સબ્જી અને ઔષધિના રૂપમાં ચાલતો આવી રહ્યો છે. હમણે અદરકનો ઉપયોગ સજાવટી પૌધાના રૂપમાં ભી કર્યો જવા લાગ્યો છે, કેમ કે અદરકના કંદ કઈ પ્રકારના રંગના રહેશે. અદરકની કરીબ 150 પ્રજાતિઓ છે અને ભારતમાં અદરકની ખેતીનું ક્ષેત્રફળ 136

અદરક ઉત્પાદનમાં એક પ્રથમ સ્થાન ઇહોનો આવે છે અને ઇહોની ઉપયોગિતા. તો કિસાન સાથીઓ, અદરકનો પ્રયોગ મસાલા, ઔષધિઓ અને સૌંદર્ય સામગ્રીના રૂપમાં અમારા દૈનિક જીવનમાં

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની આજની કડીમાં આપું વાત્યો સાંભળી રહેશે સબ્જી વર્ગી ખેતીના બારામાં, અને એની આગલી કડીમાં હા બાપુ બેંગન એતરે રીંગણાની ખેતીના બારામાં તકનીકી જાણકારી સાંભળવાના છે. અને બધી વાતો વતાડવા હારું મારી ખાતે સ્ટુડિયોમાં મોજૂદ જ છે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતાજી આવો અને આપણા છાવા જિલ્લાના કિસાન ભાઈઓને રીંગણાની તકનીકી ખેતીના બારામાં અસલ અસલ વાતો સાંભળાવો.
1: તો કિસાન ભાઈઓ નમસ્કાર, હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ રીંગણાની જૈવિક ખેતી આજની જરૂરત છે તેની હારું એની જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, આજની જરૂરત રીંગણાની ખેતી કિકમ છે તેના બારામાં, કેમ કે કિસાન સાથીઓ જેવું કે આપું હાગળાને માલમ છે કે રીંગણા ભારતમાં ઉગાડી જવાવાળી એક ઉષ્ણ કટિબંધીય સબ્જીઓમાંથી એક છે, અને સૌથી આમ અને લોકપ્રિય સબ્જીઓની જગા રાખે છે, અને એનાને સોલોનીસી પરિવારથી સંબંધિત છે અને રીંગણાને ઘણો નામુથો જાણી જાય છે. તો કિસાન સાથીઓ, એંગલા પ્લાન્ટ, ઓબેરગીન ગાર્ડન એક બધાને

હારું ઘણા નુકસાનદાયક છે અને એના દેખતા હોય આપણને આધુનિક કિસાનોને રીંગણાની ખેતી જૈવિક ખેતીની તરફ ધ્યાન દેવો ઘણો જરૂરી છે. તેની હારું આપણું આજ રીંગણાના જૈવિક ખેતીના બારામાં, રીંગણાની જૈવિક ખેતી કેમ કરીએ, તેમાં રાસાયણિક ખાતર નહીં નાખવાનું અને એવાં જ રીંગણાને જૈવિક ખેતીના રૂપમાં પકાડીને આપણું ખાવાથી આપણા શરીર અને આપણા જો બાકી લોકો ખાવાવાળાને તેનાને બી આપણને કઈ પ્રકારની બીમારીનો શિકારથી બી ત્યાં બચી શકે અને તીહુન અસલી પોષણ આહાર મળે અને અસલી સબ્જી જૈવિક સબ્જી મળે. તેની હારું આપણું રીંગણાના ફળોમાં પોષક તત્વ અસલ માત્રામાં પાયા જાય છે અને એના રસાયણ યુક્ત કરી નહીં પકાડવાનું. તેની હારું આ જૈવિક ખેતીના બારામાં રીંગણા પકાડવાની આપણે અહીંયા વાત કરી રહ્યા અને રીંગણા ખનિજ થા ઘણા ભરપૂર છે અને તેનાને CAMGP ના તરફ છે અને રીંગણાને અસલ માત્રામાં વિટામિન એ અને વિટામિન સી એનમાં પાયો જાય છે. રીંગણામાં કડવાહટનો મુખ્ય કારણ એનમાં ગ્લાયકો અલ્કાલાઇટ રહેશે અને રીંગણાને પાકેલી જો હોય સબ્જીઓના રૂપમાં એનાનો ઉપયોગ કર્યો જઈ શકે છે. તો રીંગણાનો ઉપયોગ અચાર બનાવવામાં અને નિર્જલીકરણ ઉદ્યોગમાં બી એના ઉપયોગ કર્યો જાય છે. રીંગણાનો ઉપયોગ ધાતુના દર્દનો બી ઇલાજમાં એનો ઉપયોગ થાય છે અને લીવરની શિકાયતથી પીડિત લોકો હારુઓ ઘણો અસલ ઉત્કૃષ્ટ ઉપાય છે. હરા પાયડા અસલ એપેટાઇઝર અને કાર્ડિયોના રૂપમાં બી એનો ઉપયોગ થાય છે. રીંગણાનો ભરતા અને ચોખ્ખો બી એના બનાવે છે અને રીંગણાને આપણું તમામ વ્યંજન કઈ પ્રકારની એવી સબ્જીઓ રીંગણાને બનાવવાના તરીકા અલગ અલગ છે. તો કિસાન સાથીઓ, રીંગણાનો એક પરિચય. રીંગણાનું નામ સોલેનમ મેલોગેના છે અને એના પરિવાર જે સોલનેસી છે. અને તે કિસાન ભાઈઓ, એનાને એની ઉત્પત્તિ ભારતમાં થાય છે અને બીજું નામ એનું એંગ પ્લાન્ટ છે. જલવાયુ અને મીઠી રીંગણાની ખેતી સારું એનું કાફી અસલ ફાયદેમંદ રહેશે. એ કેવી બી જગામાં લાગી જાય છે. રીંગણાની ખેતી ગરમ મોસમમાં કરી જાય છે અને રીંગણા ગંભીર પાલા હારું અતિ સંવેદનશીલ છે. ફળોને પાકવાથી પહેલું એનાને ગરમ લાંબા મોસમની જરૂરત પડે છે. તો કિસાન સાથીઓ, તાપમાન 22-33 ડિગ્રી સેલ્સિયસ તક રહેવે તે એના હારું અસલી ફાયદેમંદ રહેશે અને કઈ તરહની મીટીમાં બી એના રીંગણાની ખેતી કરી જઈ શકે છે. રીંગણાની ખેતી હારું આદર્શ મીટી ગહેરી જલવાયુ અને અસલ જળ નિકાસી વાળી જગા રહેવી જોઈએ. મીટીનો પીએચ માનમાં અગર દેખી જાય કિસાન ભાઈઓ તો 5.5 થી લગાડીને 6 તક રહેવું જોઈએ અને રીંગણાની ખેતી હારું ઇયા અસલ ફાયદેમંદ રહેશે. રીંગણાની બુવાઈનો સમય. તો કિસાન ભાઈઓ, રીંગણાની જો ગ્રીષ્મકાલીન ફસલની બુવાઈ ફરવરી માર્ચ મહિનામાં અને રબીની ફસલની બુવાઈ ઓક્ટોબર થી નવેમ્બરમાં થાય છે. પહાડિયામાં જો એપ્રિલ મહિનામાં બુવાઈ અને મઈ જૂનમાં એની રોપાઈ બીજની દર 375 થી 500 ગ્રામ પ્રતિ હેક્ટર રહેશે. તો કિસાન ભાઈઓ, આપણે દેખવું જોઈએ કે રીંગણાને હારું ખેતરની તૈયારી કેમ કરવાની. રીંગણાને ખેતરમાં પહેલું 2 વારી ખેડાઈ કરી દેવાની અને પહેલી જુતાઈની બાદમાં એનો અંતરાળ કરીને ફેરથી 4-5 વારી અસલી ખેડીને વખરદીને મીટીને ભૂરભૂરી કરી લેવાની અને એની બાદમાં 25-30 ટન અસલી ગોબરનું હળેલું ખાતરને પ્રતિ હેક્ટરના હિસાબથી એમાં મેળવી દેવાનું અને એની બાદમાં આપણે રીંગણાના રોપની તૈયારી કરવાની. તો કિસાન સાથીઓ, રીંગણાના રોપાઈ સીડલિંગ 8-10 સેન્ટીમીટરની ઊંચાઈ અને 2-3 અસલ પાયડાને હાથે જો પોદા રહેવા જોઈએ અને સીડલિંગનો કડો રહેવું ઘણું જરૂરી. રોપાઈ તો પહેલું કિસાન ભાઈને રીજ ફેરો પ્રણાલીથી તહત આપણે કરવું જોઈએ
અને રોપાઈથી

0: ચારથી છ દિન પહેલું પાણી રોકી નાખવાનું અને પોદાને સખ્ત કરી નાખવાનો. તો કિસાન સાથીઓ, સ્પેસિંગ મિટ્ટીની ઉર્વરકતા, જલવાયુની સ્થિતિ અને કિસ્મ પર એમાં નિર્ભર કરે છે અને કેટલો સ્પેસિંગ એમાં રાખ્યો જાય. તો કિસાન સાથીઓ, લાંબા ફળવાળા કિસ્મો એમાં 60x60 પરો કરવાની અને ગોળ ફળવાળી કિસ્મો એમાં 75x75 સેન્ટીમીટર પર આપણ લગાડવાની. તો કિસાન સાથીઓ, એ વાત થાય કે આપણે પોદાની દૂરી અને હાવ ખાતર કેમ નાખવાનું. જૈવિક બેંગણની ખેતીમાં જૈવિક ખાતરોનો ઉપયોગ કર્યો જાય છે. તેની હારું ગોબરનું ખાતર, લીમડાની ખળી અને પાટલી અને વર્મી કમ્પોસ્ટનું ખાતર એમાં લાગે છે. અને એવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને ફસલમાં લેવાનું, તાકી ભૂમિ તૈયાર કરતા વખત બી એનો ઉપયોગ કરવાનો. તો કિસાન ભાઈઓ, રીંગણામાં અગર પાણીની વ્યવસ્થા અગર દેખી જાય તો ઉતળી જેડવાળી ફસલીઓમાં ઘડી ઘડી પાણીની જરૂરત પડે છે અને ગરમીના મોસમમાં 3-4 દિનના અંતરાલ પર કિસાન ભાઈને પાણી ફેરતું રહેવાનું અને શરદીને જો ટાઢના મોસમમાં 12-15 દિનના અંતરાલ પર રીંગણામાં પાણી આલતું રહેવાનું. તો કિસાન સાથીઓ, એન્ટર કલ્ચર આમતોર પર મેન્યુઅલ નિરાઈ કરી જાય છે અને હાર્વેસ્ટિંગ યીલ્ડ. કિસાન ભાઈઓ, જે રીંગણાના પોદામાં ફળ અસલ આકારમાં મળવા લાગી જાય તો એનાને કાઢ્યા જાય છે ઉપરથા. તો કિસાન સાથી, એના ડાંખલા ફૂટે છે અને ફળના સતા પર સમજદાર અને સમજદાર દેખાઈ દેશે. એનાને ઉપરથી કાપી નાખવાનું. તો કિસાન ભાઈ, એનથી એવો નિષ્કર્ષ નીકળે કે આધુનિક કિસાનોને જૈવિક ખેતી રીંગણાની કરવાની જરૂરત છે, કેમ કે રીંગણામાં પોષક તત્વોની માત્રા બી અસલ પાઈ જાય છે અને રીંગણા ખનીજથી ભરપૂર છે અને તેનથી રીંગણાની માંગ ઝાદા લાગી રહી છે અને રીંગણા ભારતમાં ઉગાડી જવાવાળી સબ્જીઓમાંથી એક છે. એનાને ઉગાડવું બી ઘણું આસાન છે અને ફૂલ આવવાના સમય પર બીમારી અને કીટોથી વસાડવા હારું. ગાયનું મૂત્ર, પંચગવ્યા, વર્મી કમ્પોસ્ટ અને સાહ આદિ ચીજનો છિડકાવ કરીને રોગો અને કીટોથી આપણી ફસલને આપણું વસાડી જઈ શકીએ છીએ, કેમ કે એ પૂર્ણરૂપથી જૈવિક છે. એમાં રાસાયણિક ખાતર બજારનું નહીં લાવવાનું અને બજારની દવા બી નહીં લાવવાની. તો કિસાન ભાઈ, આ તક કે આપણ પતો એ રહેવો જોઈએ કે રીંગણાને લોક વિદેશોમાં પાવડરના રૂપમાં બી એનો ઇસ્તેમાલ કરે છે અને મેડિસિનના રૂપમાં બી દવામાં બી કામ આવે છે. તો સાથીઓ, જૈવિક ખેતીમાં કીટ અને રોગોનો સહી ઉપચારની ખોજની જરૂરત છે અને ફ્યુચરમાં આવવાળા સમયમાં બાકી થોડા પિન્ચેસ જોઈ છે અને શરૂઆતીમાં જૈવિક ખેતી અપનાવવાની, કેમ કે શરૂઆતીમાં થોડો યીલ્ડ અને ઇફેક્ટ આવે છે અને બાકી અસલ યીલ્ડથી આપણ લાભ મળે છે. જૈવિક ખેતીમાં આપણા જો લાભ થાય છે એની હાથે હાથે પર્યાવરણ અને લોકોનો બી કાફી એનથી લાભ મળે છે. એ કાફી ફાયદો કરે છે જૈવિક અને એના હારું જૈવિક ખેતી અપનાવી અને આપણો સમાજ અને પર્યાવરણથી આપણું કેમિકલ મુક્ત રાખી શકીએ. તો કિસાન સાથીઓ, મેં તમને આ રીંગણાની જૈવિક ખેતીની આજની જરૂરત કેમ છે તેના બારામાં જાણકારી સંભળાવી. તો કિસાન સાથીઓ, તમે જરૂર મેં તમને જૈવિક ખેતીના મહત્વના બારામાં અને રીંગણાના ક્વોલિટીનો જો પરિચય કરાયો અને રીંગણાની બોવાઈ કયા ટાઈમ પર કરવી અને એનાથી આપણું જૈવિક ઉગાડીને કિકમ આપણું એના પકડી શકીએ અને એના રોગોની રોકથામ આપણું કિકમ કરી શકીએ અને એમાં કેટલા દિનમાં પાણી આલવાનું, એવીઓ મેં તમને કઈ અસલ જાણકારીઓ સંભળાવ્યો. તો કિસાન ભાઈઓ, જરૂર તમે એ મારી વાત સાંભળી અને તમે આપણા ખેતરમાં ખેતી કરજો. તો કિસાન ભાઈઓ, ખેતીનો ખોળો છે અને દાડકીનો દોડો છે. તો કિસાન સાથીઓ, હાવ કમતાડા અમોને ઇજા તાલજો અને તમે અસલ ખેતીની વાત વાડીની વાતો સાંભળવા હારું તમે જરૂર સાંભળતા રહેજો. સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા વ્હીલ 90.8 FM જાવાની આવાજ.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતાડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપડા જાવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM જાવાની આવાજ પર.
0: કિસાન સાથીઓ, હું આરજે કમતા ડામોર અને તમ સાંભળી રહેશે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી શિમલા મિર્ચના ઉત્પાદનના બારામાં જાણકારી સંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, શિમલા મરચનું જો ઉત્પાદન પાલી હાઉસમાં કિકમ કરે છે અને તેના કેવી રીતે કિસાન ભાઈ મોસમ અને બે મોસમમાં જ્યાદાથી જ્યાદા મહેંગી કિંમત પર વેચીને કિસાન ભાઈ કાફી અસલ તરીકાથી લાભ ઉઠાડી શકે છે. તો કિસાન સાથીઓ, બે મોસમ રહેવાને કારણ બે મોસમમાં અગર ખેતી કરે કિસાન ભાઈ તો તેનો 2-3 ગુણો તક કિસાન ભાઈને લાભ મળે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી સબ્જીઓમાં શિમલા મિર્ચનો પ્રમુખ સ્થાન છે અને રંગીન રાતી શિમલા મિર્ચની માંગ બડા શહેરોમાં, મોટા શહેરોમાં, હોટલોમાં અને શાદી સમારોહમાં લગાતાર બળી રહી છે. યા જ્યાદા લાભ આલવાવાળી ફસલ છે અને એનો ગુણવત્તાવાળો ઉત્પાદન કેવલ પાલી હાઉસમાં હી સંભવ થઈ શકે છે. પાલી હાઉસના શિમલા મિર્ચની જો સફળ ખેતી એવી રીતે કરી શકી અને તેમાં કિસમ્યો કઈન્યો કઈન્યો રાખી શકી. તો કિસાન સાથીઓ, રાતી શિમલા મિર્ચ એનમાં જો કિસ્મ છે બોમ્બે નન 30-19, નતાશા, ટોરકલ, મહાભારત, તન્વી પ્લસ બચાટા. તો કિસાન સાથીઓ, પીળી શિમલા મિર્ચમાં જો કિસમ્યો છે સ્વર્ણા, ફિએસ્ટા, નન 20-30 અને 30-20, ઓરેવેલો યુ એસ 26, પરસિલિયા. અને લીલી શિમલા મિર્ચમાં ઇન્દ્રા, ભારત, કેલિફોર્નિયા, વંડર, ગ્રીન ગોલ્ડ. તો કિસાન સાથીઓ, તાપમાન અને આદ્રતા. શિમલા મિર્ચ જલવાયુ કારકોથી જ્યાદાતર સંવેદનશીલ ફસલ છે. એની ખેતી બીજી સબ્જીઓની અપેક્ષા કઠિન રહેશે. પોદાની સામાન્ય બઢોતરી હારું 20-25 મીટીનો તાપમાન ઉપયુક્ત રહેશે. એના ફળ સ્થાન હારું દનનો તાપમાન 20-22 ડિગ્રી સેન્ટીગ્રેડ અને રાતનો તાપમાન 18 ઉપયુક્ત માન્ય જશે. અપેક્ષિત આદ્રતા 75-80% વાંછિત રહેશે. નવસરી તૈયાર કરવાનું. તો કિસાન સાથીઓ, 1000 વર્ગ મીટર ક્ષેત્રમાં શિમલા મિર્ચને 3000 પૌધાની જરૂરત પડે છે. નવસરી ઉઠેલી અને ક્યારીઓ પ્રો ટ્રેમાં તૈયાર કર્યો જાય છે. ક્યારીઓમાં પૌધ તૈયાર કરતા કરવાથી કવચજનિત મરદોડ રોગોના ફેલવાનો અંદેશો રહેશે. કેમ કે શરૂઆતી અવસ્થામાં પૌધો રોગકારકોના અતિ સંવેદનશીલ રહેશે અને જ્યાં તક સંભવ હોઈ શકે તો પૌધો પ્રો ટ્રેમાં હી તૈયાર કરવો જોઈએ. સૌ પહેલો પોટ્રેને પ્રો ટ્રેને સાફ પાણીથી ધોઈને 2 ઘંટા તક તડકામાં ઉકાળવી જોઈએ અને પ્રો ટ્રેનો નિર્જલીકરણ કરવું જોઈએ અને તેની બાદમાં પ્રો ટ્રેમાં વર્મી કુલાઇટ, પરલાઇટ અને કોકોપીટનો મિશ્રણ જેનો અનુપાત 1:1:2 ના અનુપાતમાં આયત અનુસાર ભરવો જોઈએ. મિશ્રણમાં પર્યાપ્ત પાણી મેળવવું જોઈએ અને એના મિશ્રણમાં એટલું પાણી મેળવવું જોઈએ તેથી એ મિશ્રણ હાથમાં લઈને એક બાંધી શકીએ. પ્રો ટ્રેમાં મિશ્રણ કરવાની બાદમાં પ્રતિ કક્ષમાં 1 બીજ ઓરવું જોઈએ. તો કિસાન સાથીઓ, બીજ કોષ્ટિકાને વસોવસમાં નાખવો જોઈએ અને બીજ બોવાઈના તુરંત બાદમાં એના ઝારાતની સહાયતાથી પાણી કોડ દેવું જોઈએ. અંકુરણ હારું તાપમાન અને નમીનો પર્યાપ્ત બનેલું રહેવું ઘણું જરૂરી છે. એને હારું બીજાની બાદમાં પ્રો ટ્રેનના ઉપર થર્માકોલ યા ફેર પોલિથીન ઢાંકી જાય છે. મોસમના અનુસાર 2-3 દિન બાદમાં ઢાંકેલી પરત હરકાઈ લેવાની અને હર રોજ NPK 19:19 1%, યાને કે 1 કિલોગ્રામ NPK 100 લિટર પાણીમાં ઘોળીને બનાવીને વિલિયન બનાવીને પાણી પીવાડવાનું. સામાન્યતઃ 30-35 દિનની બાદમાં પૌધો બદલવા લાયક સ્થાનાંતરણ કરવાની જગા યોગ્ય થઈ જશે. એની અવધિમાં પ્રો ટ્રેને જમીનની ઉપર રાખવું જોઈએ અને નીતિ પૌધોની જેડીઓ મિટ્ટીને અંદર ભીમાઈથી ભરાઈ જાય છે. पौधो निकलवा हारू जेड़ियो तूटवानो खतरो बनेलो रहेशे। अने प्रो ट्रेन ने लाकड़ी अने लोहाना स्टैंड पर रखियो जायशे। तो किसान साथियों रोपाई हारू क्यारियो तैयार करवानो, जो पौधो बदलवा हारू योग्य थाई गयो है अने तिना हारू सबथू पहलू पाली हाउस में क्यारियो असली तरह थी तैयार करवियो जोईए। ना हारू एक मीटर सोड़ी 30 सेंटीमीटर ऊंची क्यारियो बनाव्यो जोईए। क्यारियो नी लंबाई पाली हाउस ना आकार पर निर्भर करे से। क्यारियो बनाता वक्त बे क्यारियो में अने बे क्यारियो ना जो 20 में 30 सेंटीमीटर नो आतरो राखवो जोईए। तीनथी કર્ષણ કામોની સુવિધા થઈ જશે। તૈયાર કેરીઓના રોપતના બે દન પહેલું નિર્જીકરણ કરી જાય છે। તેના હારું કાંસની પ્લેટ પેટ્રી ડીશમાં 8-10 ગ્રામ પોટેશિયમ પરમેંગ્નેટના ક્રિસ્ટલ નાખ્યા જાય છે। પૂરી બેડના પોલિથીનથી ઢાંકીને ઇનાન ઢાંક નાખવાનો। તેની બાદમાં હરેક પેટ્રી ડીશમાં 5-7 મિલિલિટર ફોર્મેલિન નાખ્યો જઈ શકે છે। તેનથી તુરંત ગેસ નકળે છે। તેનથી મિટ્ટીમાં ઉપસ્થિત હાનિકારક સૂક્ષ્મજીવ ખતમ થઈ જશે। તો કિસાન સાથીઓ મેં તમને આજ પોલી હાઉસમાં શિમલા મિર્ચના ઉત્પાદનના તરીકાના બારામાં જાણકારી સાંભળાવી અને એવી ખેતીવાડીની અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટ્યાભીલ 90.8 FM છાબવાની આવાજ। તો કિસાન સાથીઓ હાવ આરજે કમતા ડામોરને ઇજાત આલજો। અને
1: તો કિસાન ભાઈઓ યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી। આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી સબ્જી વર્ગીય ખેતીની। એનામાં આપણી ટમાટરની, અદરકની, બેંગન અને શિમલા મિર્ચની તકનીકી ખેતીની બધી વાતો આજ આપણી એના કાર્યક્રમમાં સાંભળ્યો। કિસાન ભાઈઓ હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, તેની સમસ્યાઓ અને એના સમાધાનની વાતો પણ લઈને હાજર થતા રહી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે। તો આ સારું બસે એટલી વાત, કેમ કે હાલ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો। હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કહીતા હામલતા રહેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM પર તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે।